0: આવો અમારી સાથે સાથે
1: This is my only favorite station. Playing the best songs on the radio.
2: RM3 Manoranjan Radio.

નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાય તો બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ અને જય માતાજી સ્વીકાર કરો. સવારના 10 વાગી ચૂક્યા છે.

અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારો નમરા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને પોણા 11 વાગા સુધી. તો ભાઈ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ને આજે નવરાત્રીનો બીજો દિવસ છે. તો કહેવાય ને કે ભાઈ નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારીની પૂજા કરવામાં આવે છે. માતાજી બ્રહ્મચારીનું સ્વરૂપ આપણને દર્શાવે છે કે તપ, ત્યાગ, સ્વયં અને ધૈર્ય અને અડગ ભક્તિનું પ્રતીક છે ને. તેમણે ભગવાન શિવજીને એટલે કે પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી ને. એ બ્રહ્મચારીનો સ્પેશિયલ કલર છે, આપણે વાત કરીએ તો વ્હાઈટ. જે વ્હાઈટ છે કલર, સફેદ કલર છે, એ શાંતિનું પ્રતીક છે. અને આપણે વાત કરીએ તો ભાઈ માતાજીના હાથમાં જપમાળા અને કમંડળ હોય છે અને માતાજી તેઓ સાદગી તથા શ્રદ્ધામાં પ્રતીક છે. એટલે કહેવાય ને કે ભાઈ માતાજીના રૂપમાંથી પણ આપણને ઘણું શીખવાનું મળે છે. પોતે સાદગીથી રહીને સ્વયં તપસ્યા કરીને ધૈર્ય અને અડગ રહીને ભગવાન શિવજીને પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરી હતી. તો ચાલો એક સુંદર મજાનું આપણે એક નવરાત્રિનું સુંદર મજાનું આવી નવરાત્રિનું એક ગીત લઈ લઈ ભાઈ દર્શન રાવલના અવાજમાં લેવામાં આવેલું ને સુંદર મજાના આજે તમારા માટે અમે ગરબા લઈને આવ્યા છીએ. તો ચાલો એક સુંદર મજાના ગીતની સાથે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ.

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. આવો અમારી સાથેની ગુજરાતી કાર્યક્રમની મજા માણતા આપણે કાર્યક્રમનું સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ ફરીથી નવરાત્રીનું તમારા માટે.

આવી આવો મારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયોની ગેડામાં 10:12 થઈ ગઈ છે ને હું છું અમિતા ને આજે અમે તમારા માટે સ્પેશિયલ ગરબા લઈને આવ્યા છીએ ને કહેવાય છે ને ભાઈ આજે નવરાત્રિનો બીજો દિવસ છે તો બીજા દિવસે માતા બ્રહ્મચારીની પૂજા કરવામાં આવે છે ને આપણે આરતી ગાઈએ છીએ ને કહેવાય છે ને કે ભાઈ દ્વિતીયા બેવ સ્વરૂપ શિવશક્તિ જાણું બ્રહ્મા ગણપતિ ગાયે હર ગાય હરમા તો કહેવાય ને કે ભાઈ બે સ્વરૂપ એટલે પુરુષ અને આપણે વાત કરીએ પ્રકૃતિ અને પુરુષ અને પ્રકૃતિ અને શિવ અને શક્તિ બંને તારા જ સ્વરૂપો છે હે માં બ્રહ્મા ગણપતિ અને શિવ પણ તારો મહિમા ગાય છે ને આપણે આરતીમાં ગાઈએ છીએ ને કે બ્રહ્મા ગણપતિ અને શિવજી પણ માતાજીનો મહિમા ગાય છે ને 9 દિવસ માતા રાણીની પૂજા કરવામાં આવે છે ને કહેવાય ને છે માતા એક શક્તિનું રૂપ છે ને તો ચાલો એક સુંદર મજાનું એક ફરીથી એક માતા રાણીનું એક સુંદર મજાનું એક ભજન યા ગીત લઈ લે સુંદર મજાનું તમારા માટે

भाई नवरात्रिना नौ दिवस सुधी जरा आप गुजरातनी बात करें आसो सुद नम सुधीना नौ दिवस सुधीना गरबा ने भाई नौ दिवस सुधी गरबा गवाय छे ने एने ज आपणे बंगाळमां जईए तो भाई दुर्गा पूजाना नामथी ओळखाय छे ने गुजरातमां भाई आपणे ज्यारे वात करीए तो अंबा बहुचर कालिका जेवी महाशक्तिशाळी देवीओनी पूजा आराधना अने भाई यज्ञो उपरांत रातना मोड़े सुधी रास गरबा गावामां आवे छे। कोई जग्याए तो दशेरा सुधी पण गवाय छे ने आपणे वात करीए तो शरद पूर्णिमाना दिवसे पण गरबा गवाय छे, रास रमाय छे। જ્યારે આપણે વાત કરીએ ગુજરાતમાં તો ભાઈ સૌથી વધારે ગરબા ગવાય છે, ફેમસ ગરબા છે, બધી જ જગ્યાએ ગવાય છે, પણ સૌથી વધારે ફેમસ છે બરોડાના ભાઈ સ્ટેટ ઓફ યુનિટીના ગરબા। ત્યાં તો ભાઈ આખી રાત ઓવરનાઈટ સુધી ગરબા ચાલે છે, સવારે 5 વાગ્યા સુધી, કોઈ રમે છે તો કોઈ 1 વાગ્યા સુધી, બે ત્યાં સુધી। ત્યાં તો ભાઈ ગરબાની રમઝટની વાત કરીએ તો ભાઈ એકદમ જ અલગ મજાની ગરબાની રમઝટ હોય છે। ચાલો ભાઈ ગરબાની રમઝટની સાથે આપણે એક સુંદર મજાનો આગલો ગરબો લઈ લઈએ, ભૌમિક સ્થાન અવાજમાં લેવામાં આવેલો મહાકાલીના ઢાકલા।

શ્રોતાઓ જરાય વાત કરીને તો ભાઈ સહન શક્તિ ઘટે છે ને ત્યારે ભાઈ જીવનમાં પ્રશ્નો ઊભા થાય છે, અને સમજણ શક્તિ ઘટે છે ને ત્યારે ભાઈ વિવાદ ઊભા થાય છે, અને યાદ શક્તિ ઘટે છે ને તો ભૂલો ઊભી થાય છે. દરેક વ્યક્તિ દરેક સમયે સંપૂર્ણ નથી હોતું, એટલે કહેવાય છે ને દરેક વ્યક્તિ દરેક સમયે સંપૂર્ણ નથી હોતું. કંઈક ને કંઈ ભૂલી જવાની એમાં આદત તો હોય જ છે, પણ સમય સાથેની સમજણ અને વાસ્તવિકતાનો સ્વીકાર જ

વ્યક્તિને સુખી બનાવી દે છે. એટલે દરેક વ્યક્તિ દરેક ટાઈમે સંપૂર્ણ રીતે પૂરો નથી થતો, કારણ કે એની સહન શક્તિ ત્યારે ઘટી જાય છે જીવનમાં જ્યારે પ્રશ્નો ઊભા થાય છે ને ત્યારે, ત્યારે એની સમજણ શક્તિ ઘટે છે, વિવાદ ઊભા થાય ત્યારે તેની યાદ શક્તિ ઘટે છે, અને ભૂલો ઊભી થાય છે ને ત્યારે ભાઈ તેને દરેક વ્યક્તિ સાથે સંપૂર્ણ સમય નથી હોતો. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમનું સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ, રાજેશ આહિરના અવાજમાં લેવામાં આવેલું.

બસ ભાઈ, તમારી સાથે વાતો કરતા કરતા આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ અને તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે મેં જે ગરબા વગાડ્યા છે તમને ગમ્યા હશે. અને આ લાસ્ટ આરતી છોડીને જાઉં છું માતા રાણીના ચરણોમાં, એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ, જય માતાજી.